નાની વાત કરી દો એટલે આપણને હર તરફથી ધ્યાન રાખીને કામકાજ કરંગા તો બઢિયા રહેગા. ને ભાઈ એમ બેન દેખો વાતે તો ઘણી કરવાની ઈચ્છા હતી, પર આ ટાઈમ નું રાખ પડે. આજ તો આપણે છૂટા પડા ને અગલા કાર્યક્રમ ને ફેર મળંગા. રામ રામ રામ રામ. શ્રોતા અભી આપ સુન રહી થી આકાશવાણી બાંસવાડા કે માહી ચેનલ છે કિસાન ભાઈઓ કા કાર્યક્રમ ખેતી ની વાત જો યહી સંપન્ન હુઆ. प्रातः के 6:50 में है लीजिए प्रस्तुत है कार्यक्रम वागड़ी लोक संगीत. वागड़ी लोक संगीत में आज आपको सुनवाते हैं चंपा मेथी और साथी कलाकारों की आवाज में वागड़ी लोकगीत.